మానవీ మంచి బెన్ ఆపరామల కమా మాయా మానవీ మాయా మేలినే వయా జాశు మార మేర్ బాయ్ హలో నే ఆపరామల కమా హలో రే హలో హలో నే ఆపరామల కమా આજે વંચી બહેનનો પ્રોગ્રામ અમે નિયમિત રીતે સાંભળીએ છીએ અને સાંભળવાની ખૂબ જ મજા આવે છે. સાથે એક જે ઘરગથ્થુ ઉપચાર જે નાની નાની ટીપ્સની વાતો કરે છે અને એમની વાતો કહેવાનો અંદાજે અલગ જ હોય છે. તો ભારત દેશના તમામ ભાઈ બહેનોને ખાસ વિનંતી કે છે કે તમે આઝાદ હિંદ રેડિયો સાંભળજો. એક વખત તમે સાંભળશો તો તમે, હું આશા કરું છું કે તમે નિયમિત શ્રોતા મિત્ર બની જશો, કાયમના શ્રોતા મિત્ર બની જશો.